નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગા હર્ટ્સ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. આજે શુક્રવાર, તારીખ 5 જૂન 2026, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, તિથિ અધિક જેઠ વદની 5. મિત્રો, અત્યારે સવારના 5:57 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગળ ધ્વનિથી કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર.

પ્રાર્થના કે ભક્તિ એ ફક્ત માંગવાની રીત નથી, પરંતુ જીવનને ઈશ્વરની ઈચ્છા મુજબ સ્વીકારવાની કળા છે. હે ઈશ્વર, મને એવી બુદ્ધિ આપ કે હું તમારા સંકેતોને સમજું અને સન્માર્ગે ચાલું. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આરંભે સાંભળીએ તુલસીદાસની રચના જનાર્દન રાવલના કંઠે.

જ્યારે હૃદયમાં કૃતજ્ઞતા હોય અને હોઠો પર ઈશ્વરનું નામ હોય ત્યારે જીવનની દરેક મુશ્કેલી સરળ બની જાય છે. હે પ્રભુ, મારી અંદર હંમેશા આ ભાવ જીવંત રાખજો. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આગળ સાંભળીએ મીરાબાઈની રચના પરમાર નેભા વિંજાના કંઠે.

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં અંતે સાંભળીએ મુગટલાલ જોશીના કંઠે કાઝી મમ્મતની આ રચના.

કાઝી મહંમદ શાહની રચના આપ સાંભળી રહ્યા હતા મુગટલાલ જોશીના સ્વરમાં. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થયો.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ચિંતન શ્રેણી અમૃત ધારા. આજનો વિષય છે મૌન. વક્તા વૈદ્ય વત્સલ વસાણી.
1: જગતમાં અનેક ભાષા, અસંખ્ય શબ્દો, અનેક પ્રકારના ઉચ્ચારણો અને અવાજો હોવા છતાં જે કહેવું છે તેની અભિવ્યક્તિ માટે એ બધું પર્યાપ્ત નથી. ઘણીવાર જે નથી કહી શકાતું તેની અભિવ્યક્તિ માટે શબ્દ સિવાયના માધ્યમને શોધવું પડે છે. આંસુ, સ્મિત, ઇશારો કે સ્પર્શ એ શબ્દ સિવાયની અભિવ્યક્તિના ઉદાહરણ છે. જીવનની જે પરમ અનુભૂતિ છે તેને શબ્દોમાં સમાવી શકાતી નથી. ભાષા ગમે તેટલી શક્તિશાળી હોય તો પણ એની મર્યાદા છે. પરમ ઊંચાઈ સુધી એ પહોંચી શકતી નથી. જીવનમાં એવી પણ કેટલીક અનુભૂતિ છે જેની અભિવ્યક્તિ માટે પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈખરી એમ ચારે પ્રકારની વાણી અસમર્થ છે. ધ્યાન, સમાધિ, સંબોધિ કે સત્યનો સાક્ષાત્કાર આવી જ અનુભૂતિ છે. શબ્દો, વિચારો ને તમામ પ્રકારના ભાવો જ્યાં સમી જાય છે ત્યાંથી જ જીવનની આ પરમ અનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે. મન છે ત્યાં સુધી જ શબ્દો છે. ધ્યાનની અનુભૂતિમાં મન શાંત થતું જાય છે અને સમાધિની સ્થિતિમાં તો મન વિસર્જિત થઈ જાય છે. જ્યાં કોઈ વિચાર, કોઈ તરંગ કે કોઈ પણ પ્રકારનું કંપન નથી ત્યાંથી જ એ પરમ શૂન્યની અનુભૂતિ શરૂ થાય છે. પરમની અભિવ્યક્તિ માટે મૌન અને નિતાંત શાંતિ જેમ એક માધ્યમ બને છે તેમ ધ્યાન અને સમાધિ સુધી પહોંચવા માટે પણ આત્યંતિક મૌન જ એકમાત્ર માર્ગ છે. જ્યાં એક પણ શબ્દ, એક પણ તરંગ કે વિચાર નથી તેને જ પરમ મૌન કહી શકાય. માત્ર નહીં બોલવાથી કે બકવાસ બંધ કરવાથી માણસ મૌનમાં છે એવું માની ન શકાય. મૌન એ કોઈ બાહ્ય વસ્તુ નથી. મૌન તો એક અનુભૂતિ છે. ભાષા દ્વારા વ્યક્તિ અન્યના અને અનેકના સંપર્કમાં આવે છે. જ્યારે મૌન દ્વારા એ પોતાની સાથે, પોતાના અંતરતમ સાથે જોડાય છે. ભાષા તો બહાર છે. અંદર કોઈ અવાજ, કોઈ ભાષા કે કોઈ શબ્દ નથી. ત્યાં તો સતત અને સનાતન મૌનનું સામ્રાજ્ય છે. જેને પણ સાધનાના ઊંડાણમાં જવું છે, ધ્યાન અને સમાધિનો સ્વાદ લેવો છે તેને મૌન થતા પરમ મૌનમાં ડૂબતા આવડવું જોઈએ. માણસ ધ્યાનમાં બેઠો હોય તો પણ અંદરથી મૌન નથી હોતો, મનોમને બોલ્યા જ કરતો હોય છે. કેટલાક લોકો એકલા હોય તો પણ એકાંતને માણી શકતા નથી. ફોન પરની વાતચીત, ટીવીનો અવાજ કે બીજો કોઈ કોલાહલ ચાલુ જ હોય છે. દિવસ દરમિયાન ચાલતી આપણી વાતચીતનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવી જશે કે એમાંથી કેટલા બધા શબ્દો આપણે અકારણ, બિનજરૂરી અને ઉલટાનો ઉપદ્રવ પેદા કરે એ રીતે બોલીએ છીએ. દિવસભરમાં આપણે જે અને જેટલું બોલીએ છીએ તે શું જરૂરી અને ઉપયોગી હોય છે? એનાથી આપણું પોતાનું અને અન્ય કોઈનું હિત થાય છે કે ઉલટાની અશાંતિ વધે છે? રોજ જો આપણા દ્વારા બોલાતા શબ્દો અને ચાલુ રહેતી વાતચીતનું પ્રામાણિક રીતે અવલોકન કરીશું તો જે વ્યર્થ, બિનજરૂરી અને નુકસાન કરતા છે તે છૂટી જશે અને ધીમે ધીમે જીવનમાં મૌનનું અવતરણ થશે. વ્યર્થની વાતોમાં આપણો ખૂબ સમય જાય છે. વ્યક્તિનો પણ શક્તિનો પણ અતિશય દુર્વ્યય થાય છે. અને જ્યાં સુધી વ્યર્થ અટકે નહીં ત્યાં સુધી સાર્થક માટે સમય કે શક્તિ નથી એવું જ લાગે છે. વ્યર્થની વાતચીત, વ્યર્થનો બકવાસ ઘટે તો જ જીવનમાં સાર્થકનું અવતરણ થાય અને એનું મૂલ્ય પણ સમજાય. મૌનની સાધના માટે 15 દિવસ આ પ્રયોગ કરવા જેવો છે. જરૂરી લાગે એટલું જ બોલવું. એક શબ્દ પણ બોલવાનો હોય ત્યારે 7 વાર વિચારી જોવું. જરૂરી લાગે એટલા

0: શબ્દો બોલવા અથવા ઇશારાથી સમજાવી દેવું, એ પછી પણ અઠવાડિયામાં એકાદ દિવસ તો મૌનનો આ પ્રયોગ ચાલુ જ રાખો. બોલવાથી માણસની ઘણી બધી શક્તિ બહાર પ્રવાહિત થાય છે. મૌનમાં આ શક્તિનો સંગ્રહ થાય છે અને બહાર તરફ જતી શક્તિ અંતરયાત્રા માટે મદદરૂપ બને છે. મૌનમાં જે ખૂબ ઊંડા જાય છે, જેણે પણ મૌનનો અનુભવ કર્યો છે, એમની વાણીમાં બળ અને કરુણા બંનેનો પ્રવેશ થાય છે. એ જે કંઈ પણ બોલે છે તે બીજાના હિતમાં, બીજાને જગાડવા માટે, બીજાનું જીવન સુંદર, સુખદ અને શાંત બને એ માટે હોય છે. મૌન એ સત્સંગની ભાષા છે. વાણી સીમિત છે જ્યારે મૌન અપરિસીમ.
1: મૌન વિષય પર વૈદ્ય વત્સલ વસાણીનો લઘુવાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા. ચિંતન શ્રેણી અમૃતધારામાં
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ હાવડા બ્રિજ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં.

સાંભળીએ ઘરાના ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીતકાર છે રવિ.

મિત્રો, આ ગીત સાથે જ આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ્સ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી નથી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠા સાથે જોડાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. IIM અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50

0: કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIINews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રે 9 વાગે ડીડી ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
1: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूलहन 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें तो 1,649 करोड़ रुपीज के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं. सो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 FIR दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया.
0: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દૂધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર ST મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા AK દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनाइटेड दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडर स्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में. उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा समय गुजरात रीजन में, और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે. આ અંગે લાભાર્થી નટુભાઈ ગામિતે પોતાનો પ્રતિભાવ આપ્યો.
3: અત્યારે 3-1 વર્ષથી રેગ્યુલર મને 2000 મળે છે, જે મને ખેતીના કામ માટે, નાના મોટા કામ માટે ઉપયોગી થતો છે. વર્ષે મને 6000 રૂપિયા મળે, એટલે 2000 ના 3 હપ્તા મળે વર્ષ. સરકારની યોજના સારી છે, મને ખેતીમાં અમુક અટકેલું કામ હોય ને તે નીકળી જતું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

0: કહી વ્યક્ત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે એક નજર હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા પર.

7:25 ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:45 ગુજરાતી સમાચાર, 8:00 સમાચાર પ્રભાત આપ સાંભળશો, 8:15 ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ, 8:30 વિવિધ ભારતીનું પ્રસારણ આપ સાંભળશો.

સવારે બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ, બપોરે બરાબર 1 વાગ્યે હિન્દી સમાચાર તથા 1:05 અંગ્રેજી સમાચાર આપ સાંભળશો.

એક વાગીને 20 મિનિટે પ્રાદેશિક સમાચાર, બપોરે 2:15 હિન્દી સમાચાર, સાંજે બરાબર 5 હિન્દી સમાચાર તથા 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો.

સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. બરાબર 6 વાગ્યે આપ સાંભળશો કિસાન વાણીનો કાર્યક્રમ.

6:30 કાર્યક્રમ યુવાણી, 7:10 આપ સાંભળશો આકાશવાણી દ્વારા વિભિન્ન વિષયો પર વિશેષ શ્રૃંખલા કા પ્રસારણ. સાત વાગીને 50 મિનિટે ગુજરાતી સમાચાર, 8:05 પ્રાદેશિક સમાચારનો ધ્વનિ મુદ્રણ. રાત્રે 8:45 સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર આપ સાંભળશો. 9:15 રજૂ થશે વિવિધ ભારતી પ્રસારિત કાર્યક્રમો. રાત્રિના બરાબર 11 હિન્દી સમાચાર તથા 11:05 અંગ્રેજી સમાચાર આપ સાંભળશો, જે અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. તો મિત્રો, આ હતી અમારા આજે હવે પછીથી રજૂ થનારા કાર્યક્રમો વિશેની માહિતી. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

મિત્રો, રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર પ્રફુલ દવેના સ્વરમાં આ ગીત.

મિત્રો, આ ગીત સાથે જ આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगाम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड़ में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપેરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી. તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે પ્રતિનિધિમંડળ સાથે માલના વેપાર, નોન ટેરિફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, આર્થિક સુરક્ષા, સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઈ છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: મુદ્રાસ્ફીતિ પર આધારિત મહંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા હૈ. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2-6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કિંમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. ઇસી કારણ વિશ્લેષકો કા માનના હૈ કી રિઝર્વ બેંક ઇસ બાર ભી વ્યાજ દરો મેં કોઈ બદલાવ નહી કરેગા. આકાશવાણી સમાચાર કે લિયે મુંબઈ સે જીવન ભાવ સા.
0: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચી શકે છે.
3: हमारे देश से करीब 22-23 लाख करोड़ रुपए हम फॉसिल फ्यूल के इंपोर्ट के लिए खर्चा करते हैं. हमारे प्रधानमंत्री जी ने कहा है कि हमको आत्मनिर्भर भारत बनाना है. अगर आत्मनिर्भर भारत बनाना है तो हमें इंपोर्ट को कम करना पड़ेगा और एक्सपोर्ट को बढ़ाना होगा. हमारे देश में अगर ये इंपोर्ट को कम करना है तो हमें अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल पर काफी काम करने की आवश्यकता थी और इसलिए ये जो इंडस्ट्री है यही हमारे देश के ग्रोथ का ग्रोथ इंजिन है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાકલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
4: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
5: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું. જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધ રોકો, અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદને હેડલાઇન બનાવી છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
6: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

आकाशवाणी गायक वृंदना स्वर्मा देशभक्ति गीत आप सांभळी रह्या हता। आकाशवाणीनुं आ अमदावाद वडोदरा केन्द्र छे। बराबर 8 कलाके આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાત અને 8:15 મોર્નિંગ ન્યૂઝ આપ સાંભળશો. પ્રતીક્ષા સમાચારની.

સાંભળીએ ગાયક કલાકાર ઉષા મંગેશકર, આનંદ કુમાર અને સાથીઓના સ્વરમાં જય ખોડિયારમાં ચિત્રપટનું ગીત.

મિત્રો, આ કાર્યક્રમના અંતમાં સાંભળીએ મહેંદી રંગ લાગ્યો ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ આજનો ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારિત કાર્યક્રમો.

0: AIR at 90.
1: મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

મિત્રો, આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શાલીમાર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. રચના છે આનંદ બક્ષીની.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સાંભળીએ તીસરી કસમ ફિલ્મનું ગીત. સંગીતકાર છે શંકર જયકિશન અને રચના છે શૈલેન્દ્રની.

મિત્રો, સાંભળીએ અમિત ખન્નાની રચના ગાયક કલાકાર આશાજીના સ્વરમાં. ફિલ્મ છે લૂંટમાર.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળીએ શોર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

સાંભળીએ ત્રિશૂલ ફિલ્મનું ગીત ગાયક કલાકાર લતા મંગેશકર અને યેસુદાસના સ્વરમાં. રચના છે સાહિરની.

આપ સાંભળી રહ્યા હતા ત્રિશુલ ફિલ્મનું ગીત ગાયક કલાકાર લતા મંગેશકર અને યશુદાસના સ્વરમાં. મિત્રો, હવે આ કાર્યક્રમના અંતે સાંભળીએ ગાયક કલાકાર મુકેશના સ્વરમાં ઉપાસના ફિલ્મનું ગીત. સંગીતકાર છે કલ્યાણજી આનંદજી.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, રજૂ કરીએ છીએ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર કવિતા કૃષ્ણમૂર્તિ અને હરિહરનના સ્વરમાં આ ભક્તિ સંગીત.

મિત્રો, આ ગીત સાથે જ આજનો શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: કરવામાં આવે છે.
1: એટલે કે 1972થી શરૂ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આ એક ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. અને આપણે જેમ વાત કરી એમ જે જેને કહેવાય ને કે જેનું ઉજવણી સૌથી મોટા પાયામાં વન ઓફ ધ લાર્જેસ્ટ સેલિબ્રેશન એ રીતે થાય છે. વિશ્વના મોટાભાગના દેશો સાથે સાથે રાજ્ય સરકારો એનજીઓસ પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સક્રિય હોય છે, સાથે સાથે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સંગઠનો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ડૉક્ટર સિંગ, આ વર્ષની એટલે કે 2026ની વિશ્વ પર્યાવરણ દિવસની જે થીમ છે એ કઈ છે?
2: યસ, કોઈ પણ પ્રોગ્રામ યોજવામાં આવે વૈશ્વિક સ્તરે, ગ્લોબલ સ્તરે, ત્યારે યુનાઇટેડ નેશન્સના જુદા જુદા પ્રોગ્રામ દ્વારા એની દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે, અને આ થીમ ઉપર જાગૃતિ કેળવવામાં આવે છે અને તમામ પ્રોગ્રામ એના આધારે હોય છે. આ વર્ષની એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026ની જે થીમ રાખવામાં આવી છે એ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર.
1: એટલે કે ડૉક્ટર સિંઘ, આ વર્ષની થીમ છે 2026ની ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. તો આ થીમમાં નેચર એટલે કે કુદરત, ક્લાઇમેટ એટલે કે હવામાન, અને જેના વિશે આપણે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાનું છે તે માનવ જાતિના ફ્યુચર એટલે કે ભવિષ્ય વિશે પણ છે. તો આ એક કો રિલેટેડ થીમ છે, તો એના વિશે આપ જરાક વિસ્તૃતિપૂર્વક શ્રોતાઓને સમજાવો.
2: જોઈએ કે સૌથી પહેલી અગર વાત કરીએ તો આપણે ઇન્સ્પાયર્ડ બાય નેચર. હવે નેચર છે કુદરતે દ્વારા હજારો લાખો વર્ષોમાં આ નેચર વનો છે, વનસ્પતિઓ છે, વેટલેન્ડ્સ છે, મેંગ્રુવ છે, આપણા વન્ય પ્રાણીઓ છે, નેશનલ પાર્ક છે, સેન્ચ્યુરીઝ છે, ઝીલો છે, સમુદ્રી કાંઠા છે, કોસ્ટલ એરિયા છે, એ તમામ નેચર છે. અને આપણે બધા લોકો આ નેચર પ્રત્યે આકર્ષિત થઈએ છીએ અને ઘણું બધું શીખીને આવીએ કે નેચર જે કુદરતે બનાવેલી નેચર છે એને આપણે કન્ઝર્વ કરવો જોઈએ, આપણે સંરક્ષિત કરવો જોઈએ. અને આ નેચર રહેશે તો તમારા ક્લાઇમેટ શુદ્ધ રહેશે. ક્લાઇમેટ એક્શન જે આપણે લેવાના છે તે ક્લાઇમેટ વ્યવસ્થિત રહેશે, અને અગર વ્યવસ્થિત રહેશે તો આ નેચર ક્લાઇમેટના લીધે અમારા ફ્યુચર પણ વ્યવસ્થિત રહેશે, ઉજ્જવલ રહેશે. એના માટે અગર તમે આજે જોઈએ, આજે જોવાની એ જરૂરત છે કે આપણી પોપ્યુલેશન વસ્તી સતત વધી રહી છે, ડિમાન્ડ આપણી દરેક નેચરલ રિસોર્સની ડિમાન્ડ પણ વધી રહી છે. આપણે જે વાત કરીએ નેચરલ રિસોર્સના એક્સપ્લોઇટેશન વધી રહ્યું છે, આપણે જે નેચરલ રિસોર્સનું જે એરિયા છે એ લગાતાર ઓછું થઈ રહ્યું છે, આમાં વધારો થતો નથી. એને કન્ઝર્વેશનની આપણે વાત કરીએ, પોપ્યુલેશન વધવાના કારણે તમે જુઓ કે આપણે અર્બનાઇઝેશન વધી રહ્યું છે સતત. 50% જેટલા લોકો આજે શહેરોમાં રહેવા મળ્યા છે અને ગુજરાત પણ એક અર્બનાઇઝ સ્ટેટ થઈ ગયા છે, ત્યાં આજે પણ 50%થી વધારે લોકો અર્બન એરિયાઝમાં રહે છે.
1: ગુજરાતમાં તો ખાસ કરીને અર્બનાઇઝેશનનો રેશિયો એટલે કે પ્રમાણ દેશના સૌથી વધારે છે તેમ માનવામાં આવે છે.
2: બિલકુલ છે. અને ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, આપણા રાજ્ય જે છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન વધી રહ્યું છે તો એમાં પોલ્યુશનનું પણ માત્રા વધશે જ. આ રીતે અને જે વિકાસ, આ ગુજરાત એક ઓલમોસ્ટ વિકસિત રાજ્ય તરીકે છે, તો અને જે હાલમાં પણ જે વિકાસમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, તો હવે જે જરૂરિયાત છે એના માટે જે નેશનલ સ્ટેન્ડર્ડ્સ નક્કી કર્યા છે કે એક બાજુ આપણે વ્હીકલ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, લોકોની અવર જવર છે, ટ્રાન્સપોર્ટેશન છે, એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ગેસીસના કારણે અમારા पर्यावरण अमरा वातावरण केबू थी रू।

0: જેને સુધારવાની તાતી જરૂરિયાત છે. એના માટે રાજ્ય સરકાર, તમામ લોકો, એનજીઓ, ઇન્ડસ્ટ્રીલિસ્ટ તમામ લોકો કામ કરી રહ્યા છે. પણ આપણે વિચાર કરવાની એ જરૂરત છે કે જે આપણે કરી રહ્યા છે એ પૂર્ણ છે, આપણે બરોબર છે કે આપણે આમાં વધારો ઘટાડો કરવાની જરૂરત છે. પણ આ તો એક બાજુ છે જે આપણે એને ઉપર કામ થઈ રહ્યા છે. પણ હું એક ફોરેસ્ટ ઓફિસર તરીકે અમારું જો કામ છે વનો અને વન્ય પ્રાણીઓ, ફોરેસ્ટ કવર, ટ્રી કવર વધારીને પર્યાવરણને કઈ રીતે સ્વચ્છ કરી શકાય એ વન વિભાગ અને રાજ્ય સરકાર મોટા પાયે કરી રહી છે.
1: ડૉક્ટર સિંઘ, આપે જેમ જણાવ્યું તેમ જે સતત વધતી જતી વસ્તી છે તેને પરિણામે કુદરતી સંતુલન, નેચરલ બેલેન્સ છે એ ખોરવાઈ જવાનો એક ડર છે. અને આ ઉપરાંત જેને આ વર્ષની થીમ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, તો ક્લાઇમેટ સામેની જે મોટામાં મોટી ચેલેન્જીસ છે તો એ આ વર્ષે ભારતના ઘણા બધા શહેરોમાં આ સિઝન દરમિયાન, ઉનાળાની સિઝન દરમિયાન 45+ ટેમ્પરેચર રહેલું અને આ એક હીટવેવની સમસ્યા છે. તેની સાથે સાથે મેલ્ટિંગ ગ્લેશિયર્સ એટલે કે જે હિમનદીઓ છે ખાસ કરીને હિમાલય અને આલ્પાઇન વિસ્તારોમાં એ ગ્લેશિયર્સ પીગળતી જતી છે એ પણ એક ચિંતાનો વિષય છે. અને સાથે સાથે જંગલોમાં વન વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે આ સિઝનમાં, એ પણ એક ક્લાઇમેટનો એક મોટામાં મોટા ચેન્જીસ રહેલા છે. એના વિશે આપ વિસ્તૃત રીતે વાત કરો.
0: જોઈએ, બહુ સરસ બાજુ મેં વાત કરી કે આપણે 50% અને 2050 સુધી આપણા જે દુનિયામાં જે અર્બનાઇઝેશન છે 70% લોકો અર્બન એરિયાઝમાં સુધી પહોંચી જશે, ઇન્ડસ્ટ્રીનો સતત વિકાસ થશે અને આખી દુનિયામાં લોકો ચિંતિત છે કે આપણા જે ટેમ્પરેચર જે વધી રહ્યા છે, તો ટેમ્પરેચર વધવાથી આ તમે જે અમને વાત કરી એ તમામ સમસ્યાઓ, ચાહે ફોરેસ્ટ ફાયર હોય, ગ્લેશિયરના મેલ્ટિંગ ઓફ ધી ગ્લેશિયર હોય, સાયક્લોન હોય, તમામ બાબતો જો છે એ ટેમ્પરેચરના લીધે રહ્યા છે. ગ્લોબલ સ્તરે નક્કી કરવામાં આવ્યા કે હમણાં સુધી જે પણ મુશ્કેલી થઈ છે એને ડામવા માટે 1.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરથી વધવો જોઈએ નહીં. પણ એવી ખબરો આવી રહી છે કે આપણે ભવિષ્યમાં 1.5 ડિગ્રી ટેમ્પરેચરથી બધું થઈ શકે એવી સંભાવના છે અને આ થવાથી કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે તેમ છે. હવે એઝ એ ફોરેસ્ટ ઓફિસર મારે, મને શું લાગે છે કે હમણાં જ હું એક ટીવી પર જોતા હતા કે એક માણસ પોતાના પાસે થર્મોમીટર છે અને થર્મોમીટરમાં એ કહે છે કે એ ટેમ્પરેચર બહાર 43 ડિગ્રી છે અને પછી એક બળના ઝાડના નીચે લાયા તો એને કીધું કે આ તો 33 ટેમ્પરેચર છે. એટલે કે 9 થી 10-11 ડિગ્રી ઝાડના નીચે ટેમ્પરેચર થઈ જાય. અને હવે જો તમે ઝાડનું મહત્વ, વનોના મહત્વ, સાગરનું મહત્વ, વેટલેન્ડનું મહત્વ આ પર્યાવરણ, ક્લાઇમેટ એક્શન ઓર ફ્યુચર જનરેશન માટે કેટલું અગત્યનું છે, તો હવે તમે જાણો છો કે વન વિભાગ શું કરી રહ્યા છે. અમારું જે કામ છે કે અમારે ફોરેસ્ટ કવરને સદંતર વધારવું છે. 33% જ્યોગ્રાફિકલ એરિયાના ફોરેસ્ટ કવર હોવું જોઈએ
1: આદર્શ પ્રમાણે.
0: પણ ગુજરાતમાં એટલા વિકસિત રાજ્ય હોવા છતાં આપણે 11% પર છીએ. તો આપણે શું કરી રહ્યા છીએ, સતત વાવેતરની કામગીરી મોટા પાયે કરી રહ્યા છીએ. આમાં તમે જાણ્યું હશે કે વન કવચ મિયાવાકી પદ્ધતિથી આખા રાજ્યમાં દર વર્ષે હજારો વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે તમે હીટ વેવ્સની વાત કરો, હીટ સ્પોટની વાત કરો, તો અમે એક ગ્રીન સ્પેસ તૈયાર કરી રહ્યા છે અને જ્યાં જ્યાં ગ્રીન સ્પેસ હશે ત્યાં પર્યાવરણ સારામાં સારા થશે, તો એક દી અમે આ કામ શરૂ કર્યા.

0: બીજા કામ અમે કીધું કે અમારે જે વાવેતર છે, જે પ્લાન્ટેશન્સ છે, એ અમારા એવા ઝાડોના હોવો જોઈએ જે અમારા પોતાના હોય, નેચરલ હોય, ઇન્ડિજિનસ હોય, નેટિવ હોય. એના માટે અમે શું કર્યા કે અમે એક નવી પહેલ શરૂ કરી કે અમે આઈડેન્ટિફાઈ કર્યા લોંગ લાસ્ટિંગ મલ્ટીપર્પઝ ઇન્ડિજિનસ ટ્રી. અમારે હરિત વન પથ યોજના અમલમાં મૂકી કે હવે જ્યાં પણ આપણે વાવેતર કરીશું એવા અમારે બળ છે, પીપલ છે, દેશી આંબા છે, જાંબુ છે, ખાટી આમલી છે, રાયણ છે, મહુડા છે, જે અમારા કુદરતી સીમડો છે, અમારા બચપનથી લઈને બુઢાપા સુધી જે અમારે કલ્ચર સાથે હજારો સાલ સુધી જો વૃક્ષો છે, એવા વૃક્ષોનું વાવેતર ઉપર આપણે ભાર મૂક્યા છે. તમે ખ્યાલ હશે કે રાજકોટની એક સદભાવના વૃદ્ધાશ્રમ, સદભાવના સંસ્થા છે, એ તમે દરેક જગ્યાએ જુઓ, ચાહે દરેક શહેરમાં જુઓ, રોડ ઉપર જુઓ, એ તમામ કેટલા સરસ મજાના 7 ફીટના રોપા ટ્રી ગાર્ડ લગાડીને 100% રિઝલ્ટ આપે છે. અને આ જ રોપા તૈયાર કરીને વાવેતર કરે છે. અને અમે લોકો એને શરૂઆત કરી સોમનાથથી માંડીને દ્વારકા સુધી, હા, આપણે પૂરા રોડના બંને બાજુ વાવેતર કરાયા. તો આખા રાજ્યમાં આ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. અને આ જે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં અમારે 33% કરતાં વધારે વિસ્તારમાં વનરાજી કઈ રીતે ઊભી થાય એના માટે વન વિભાગ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો અમારું જો કામ છે એ પોલ્યુશનને ડામવા માટે, ટેમ્પરેચરને ઘટાડવા માટે અને લોકોને ક્લાઇમેટને, ક્લાઇમેટ એક્શન તરીકે, અને લોકોને ફ્યુચર આવતી જનરેશન માટે કે આપણા ઝાડો છે, આપણે વનરાજી છે, આપણા વન્યજીવો છે, એનું સંરક્ષણ કરીશું તો આપણે ભવિષ્ય આપણું ઉજ્જવળ રહેશે.
1: ડૉક્ટર સિંઘ, આપે ખૂબ જ સરસ વાત કરી, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, વિશ્વ પર્યાવરણ દિવસની આ 2026ની થીમ છે. આપણે સાથે સાથે શ્રોતા મિત્રોને એ પણ જણાવીએ કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત છે તેનો આપણે એક ગ્લોબલ હોટસ્પોટનો પણ સમાવેશ કરી શકાય. ગુજરાતની જે ભૌગોલિક પ્રદેશ છે તેમાં ખૂબ જ વેરિએશન છે. કચ્છના રેતાળ રણ વિસ્તારના પ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાતના બારેમાસના જંગલો, સાથે સાથે ગીરના જંગલો, ઉત્તર ગુજરાતના જંગલો અને મરીન નેશનલ પાર્ક. તો સાહેબ, આપણે થોડીક ગુજરાત જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જે સમૃદ્ધિ છે તેની આપણે વાત કરીએ.
0: જૈવિક વિવિધતાની આપણે વાત કરીએ તો દુનિયામાં 17 એવા દેશો છે જેને મેગા ડાયવર્સ કન્ટ્રી કહેવામાં આવે છે. આ 17 દેશોમાંથી ભારત પણ એક દેશ છે જેને આપણા મેગા બાયોડાયવર્સિટી કન્ટ્રી કહેવામાં આવે છે. હવે ભારતમાં આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, તો ગુજરાતમાં આપણી જે ઇકોસિસ્ટમ ડાયવર્સિટી છે એ બહુ ઉત્તમ પ્રકારની છે. તમે કહી શકો કે અમારા અરાવલી પર્વતમાલા છે, આપણે પાસે વિંધ્યન છે, સતપુડા છે, સહ્યાદ્રી છે, 185 આપણી નદિયા છે, સૌરાષ્ટ્રના પ્લેટુ છે, કચ્છના પ્લેટુ છે, બન્ની ગ્રાસલેન્ડ છે, ગીર જેવા ફોરેસ્ટ છે, 4 નેશનલ પાર્ક છે, 24 અભયારણ્ય છે, 1 આપણે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પણ ગુનેરીમાં નક્કી કર્યા છે. તો જે ડાયવર્સિટી ઓફ ઇકોસિસ્ટમના કારણે ગુજરાત આપણે બેટલેન્ડમાં આખા ઇન્ડિયામાં 100થી વધારે બેટલેન્ડ છે, બર્ડ્સની સ્પીસીઝ 100થી સારીમાં સારી ગુજરાતમાં મળે છે, ફ્લેમિંગો સિટી ગુજરાતમાં આવેલું છે. તો જે જૈવિક વિવિધતા છે એ ગુજરાતની જૈવિક વિવિધતા અલૌકિક છે, વન્ની ગ્રાસલેન્ડ. પણ આ જૈવિક વિવિધતાને બચાવવા માટે પણ આપણે સતત પ્રયત્ન કરવાની જરૂરત છે. રેસ્ટોરેશન ઓફ વન્ની ગ્રાસલેન્ડ માટે તમે જાણો છો કે એ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ, ધારો કે ગાંડા વાવળ છે, તો ગાંડા બાવળ જેમ પ્રસ્તો જાય છે તો અમારી જૈવિક વિવિધતામાં ઘટાડો થાય છે.

0: પણ આ ગાંડા બાવળ હોય, લલટેના હોય, હિપ્ટિસ હોય, બીજા તમામ જે એવી પ્રજાતિઓ છે જે બહારની છે, તો આપણી દેશી પ્રજાતિઓ જો નેચરલ પ્રજાતિઓ હોય, કુદરતી પ્રજાતિઓ હોય, એને ઉપર અસર પામે છે. તો રાજ્ય સરકાર વન વિભાગ દ્વારા આવી ઇન્વેસિવ એલિયન સ્પીસીઝ ઉપર પણ આ કંટ્રોલ કરે છે, ઘટાડો કરી રહ્યા છે, જેથી અમારે ગુજરાતની સમૃદ્ધ જૈવિક વિવિધતા, આપણે મેંગ્રુવની વાત નહીં કરી, મેંગ્રુવ પણ આપણે ઇન્ડિયામાં વેસ્ટ બેંગોલ પછી બીજા નંબરે છે મેંગ્રુવ ફોરેસ્ટ. તો એ તમામ બાબતો આપણે અગર જોઈએ તો એ અલૌકિક છે, અને એને સાચવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ.
1: પ્રસંગ આપે વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષની 2026ની થીમ, અને સાથે સાથે ગુજરાત એક જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. આ અને અન્ય ઉપયોગી માહિતી આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપ આવ્યા તેને માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: થેન્ક યુ શ્રોતા મિત્રો, આભાર.
2: સહિયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એપી સિંઘ સાથેની હિતેશ માવાણીની વાતચીત. તો મિત્રો, આપણી આજુબાજુનું આવરણ એટલે વાતાવરણ, પર્યાવરણ. આ પર્યાવરણને વધુ શુદ્ધ કઈ રીતે કરી શકાય એ માટે પહેલ કરવાનો સમય હવે આવી ગયો છે.

વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એપી સિંઘ સાથેની હિતેશ માવાણીની વાતચીત. તો મિત્રો, આપણી આજુબાજુનું આવરણ એટલે વાતાવરણ, પર્યાવરણ. આ પર્યાવરણને વધુ શુદ્ધ કઈ રીતે કરી શકાય એ માટે પહેલ કરવાનો સમય હવે આવી ગયો છે.

ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

અમી પરીખે ગાયેલી હરીન્દ્ર દવેની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા। સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ। અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણના પ્રવાસે આવશે। પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે। શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે। સાંભળીએ એક અહેવાલ।
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे। वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा। जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ईएसआईसी अस्पताल का भी उद्घाटन करेंगे। અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ।
0: પ્રધાનમંત્રી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ।
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी। प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे। समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का શિલાન્યાસ કરેંગે। અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, સુરત।
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 જૂને બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ વર્ષના પદ્મ પુરસ્કારો એનાયત કરશે। ગયા મહિનાની શરૂઆતમાં સુશ્રી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા છે। ચાલુ નાણાકીય વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકા ગાળાના ધિરાણદર અથવા રેપો રેટ 5.25% પર જાળવવાનો નિર્ણય કર્યો છે। બેંકે આ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે। બેંકે આ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે। બેંકે બિનનિવાસી

0: ભારતીયો એનઆરઆઈ દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે. આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી સરકારી સિક્યુરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ, વીમા કંપનીઓ અને સોવરિન વેલ્થ ફંડ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિળનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે. બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલયો ફાળવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1973થી પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ, હરિયાળો અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારા લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે કોઈપણ કરારમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા કાયમી ધોરણે અટકાવવા જોઈએ. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પરમાણુ અપ્રસાર તેમના વહીવટીતંત્રના અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે ભવિષ્યના કોઈપણ કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર મૂળભૂત રીતે અલગ હશે. ઈરાની પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે આ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે અને તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શ્રી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તાત્કાલિક વળતો જવાબ અપાશે. भारत आजे पुरुषों की अंडर 18 एशिया कप हॉकी टूर्नामेंट की सेमीफाइनल में

પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ જાપાનના કાકામિઘારા હોકી સ્ટેડિયમ ખાતે આજે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારતે પુલ એમાં 9 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને અંતિમ 4માં સ્થાન મેળવ્યું છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને જાપાન અથવા પુલ બીની ટોચની ટીમનો સામનો કરશે. ઓમાન દ્વારા મીના અલ ફાહલ નિકાસ ટર્મિનલ પર તેલ પુરવઠા કેન્દ્રો નજીક વિસ્ફોટ થવાને કારણે ક્રૂડ ઓઇલ નિકાસ અટકાવી દેવામાં આવી છે. આ વિસ્ફોટ ટર્મિનલના બે સિંગલ બોય મુરિંગ બર્થ એસબીએમ 1 અને 2 વચ્ચે થયો હતો, જેનો ઉપયોગ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: AIR at 90.
1: મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ સાહિર લુધિયાનવીની રચના ગાયક કલાકાર લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં સાંભળીએ ધનવાન ફિલ્મના ગીતમાં.

હવે ગાયક કલાકાર આશા ભોસલે અને ઉષા મંગેશકરના સ્વરમાં આનંદ બક્ષીની રચના સાંભળીએ જુલી ફિલ્મના આ ગીતમાં.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે સડક ફિલ્મનું ગીત સાંભળીએ જેના ગાયક કલાકાર છે અનુરાધા પૌડવાલ.

હવે સંગીત ફિલ્મનું ગીત સાંભળીએ, જેના ગાયક કલાકાર છે અનુરાધા પોડવાલ, સંગીતકાર છે આનંદ મિલિંદ અને ગીતકાર છે સંતોષ આનંદ.

મિત્રો, કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું સપને ફિલ્મનું આ ગીત, જેના ગાયક કલાકાર હતા અનુરાધા પૌડવાલ અને શ્રીરામ. સંગીત હતું એ આર રહેમાનનું, રચના હતી જાવેદ અખ્તરની. આ સાથે જ અહીં ફિલ્મ સંગીત સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: और अब इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
0: नमस्कार, नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग।
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એનસીઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે પોપ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર સોનુ નિગમના સ્વરની

મિત્રો, આ ગીત સાથે જ અહીં પોપ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે સફળ થાય છે તો એની પાછળ તેના માતા પિતાની મહેનત હોય છે, તેના શિક્ષકોની, તેના ગુરુની મહેનત હોય છે કે જેના કારણે એને કેળવણી કેવી મળી છે એ સાબિત થાય છે. જો એ વ્યક્તિ નિષ્ફળ જાય છે તો આપણે એવું નહીં કહી શકીએ કે તેના માતા પિતા કે તેના ગુરુ કે તેના કોઈનો હાથ છે. નહીં દોસ્તો, એવું નથી હોતું. પણ ઘણી વખત એની કેળવણી સાચી હોય છે, પરંતુ એને રસ્તામાં મળનારા ઘણા બધા મિત્રો કે પછી ઘણા એવા રસ્તાઓ છે કે જેનાથી પોતે માર્ગ ભ્રમિત થઈ જાય છે અને જેના કારણે તે પોતાના જાતે પોતાના પગ પર કુહાડો મારી દે છે. અને પોતાને તો ઠીક છે, પણ પોતાની સાથે સાથે પોતાના માતા પિતા છે, શિક્ષકો છે, ગુરુ છે, બધાને લાંછન લગાડે છે. આ માત્ર એ જ વસ્તુ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક કેળવણીમાં અભાવ છે, કેળવણીમાં ક્યાંક ખામી રહી ગઈ છે. તો આજે આપણે એવા જ વિષય પર ચર્ચા કરવાની છે કે જીવનમાં આદર્શ કેળવણી કોને કહી શકાય, કે જેથી કરીને આપણે તમામ યુવા વર્ગ સાથે સાથે જે નાના નાના બાળકો છે આપણે એને કેવા પાઠ શીખવી શકીએ, કેવી તાલીમ આપી શકીએ કે જેથી કરીને એક આદર્શ ભારતનું નિર્માણ કરી શકીએ અને આખા વિશ્વની અંદર ભારતનો ડંકો આપણે સુપેરે વગાડી શકીએ. દોસ્તો, આજના આપણા આ ઇન્ટરવ્યૂની અંદર આપણે બોલાવ્યા છે દિશા કે પારેખ, અને જેઓ આપણને આદર્શ કેળવણી અને ગાંધી વિચારો પરની ઝીણવટભરી વાતો કરવાના છે. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આ ઇન્ટરવ્યૂ, જે ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ. દોસ્તો, આ ઇન્ટરવ્યૂ શરૂ કરીએ તેની પહેલાં માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે વંદે મેથા દમ વંદે માતરમ. ફિલ્મ છે લગે રહો મુન્નાભાઈ, ગીત ગાયું છે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણવ વિશ્વાસે, સંગીત આપ્યું છે શાંતનુ મોઇત્રાએ અને લિરિક્સ લખ્યા છે સ્વદાનંદ કિરકિરેએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: મિત્રો, આપણા ભારતના આઝાદીના ઇતિહાસની વાત કરીએ તો પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે અનેક નામોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. અને એમના વિચારોએ આજના ભારતની એક નવી દિશા ઘડી છે, એમનો પાયો નાખ્યો છે એમ આપણે કહીએ છીએ. શિક્ષણ એ કોઈ પણ દેશના વિકાસનું ખૂબ જ મોટું ચાવીરૂપ પરિબળ છે. શિક્ષણ વગર કોઈ દેશનો વિકાસ શક્ય નથી. આપણે ત્યાં વર્ષોથી અને સદીઓથી શિક્ષણની કેળવણીની પ્રથાનો અમલ થતો આવ્યો છે. આર્ય સંસ્કૃતિ હોય કે દ્રવિડ સંસ્કૃતિની વાત હોય, શિક્ષણ હંમેશા સિરમોર રહ્યું છે. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિ, પૂજામૂલમ ગુરોર્પદ, મંત્રમૂલમ ગુરોર્વાક્ય, મોક્ષમૂલમ ગુરોર્કૃપા. આપણે હંમેશા ગુરુને મહત્ત્વ આપ્યું છે. એ પછી જીવનનો કોઈ પણ તબક્કો હોય, શિક્ષણ હોય, કેળવણી હોય કે પછી જીવનના વિવિધ પાસા સાથે સંકળાયેલી બાબતો હોય, આપણે સદા સર્વદા ગુરુને સ્થાન આપ્યું છે. અને એટલે જ આપણે ગુરુને બ્રહ્મની સાથે ગણીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. એ ગુરુની મહત્તા શિક્ષણની સાથે, કેળવણીની સાથે સંકળાયેલી છે. એટલે જ કહેવાય છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગળગળ કાઢે ખોટ, અંદર હાથ સરાહી દે બહાર દેવે ચોટ. જેમ કુંભાર એ ચાકડા ઉપર માટીનો પિંડ ગોઠવી અને એમાંથી ઘડો ઘડતો હોય, એનો આકાર દેતો હોય, ત્યારે એને બહારથી ધીમે ધીમે પસવારતો જાય, એના ઉપર સ્નેહનો હાથ ફેરવતો જાય, પણ અંદરથી ધીમે ધીમે હાથ એ રીતે એને ઠપકારે કે જેથી એના ઘડાને પૂરો અને સરસ આકાર મળે. ગુરુનું કામ કંઈક આવું જ છે. આપણા જેવા માટીના પિંડમાંથી જ્યારે એવા કુંભનું નિર્માણ કરવાનું હોય, ત્યારે ગુરુ એ કુંભારની જેમ જ એ ઘાટ આપતા આપતા અંદરથી એને મજબૂત બનાવતા જાય, કઠોર ઘાટ આપતા જાય, અને બહારથી એના ઉપર સ્નેહનો હાથ પસરાવતા જાય, અને એ રીતે શિષ્યનું નિર્માણ પૂર્ણ કુંભ તરીકે થાય. કહેવાનો મતલબ એટલો છે મિત્રો કે શિક્ષણનું સાચું મહત્વ માનવીને માનવી બનાવવાનું છે. સા વિદ્યાયા વિમુક્તયે એમ આપણે કહીએ છીએ. જે આપણને મુક્ત કરાવે તે જ સાચી વિદ્યા. એ આપણી પરંપરા રહી છે, આપણી સંસ્કૃતિ રહી છે, આપણી ધરોહર રહી છે. તો શિક્ષા અને કેળવણી એક એવી બાબતો છે કે જેની સાથે અનેક મહાન પુરુષોના વિચારો જોડાયેલા છે. શ્રી કૃષ્ણના ગુરુ સાંદિપની હોય કે પછી શ્રી રામના ગુરુ વશિષ્ઠ હોય કે વાલ્મીકી હોય, એ બધાએ જીવન ઘડતરના પાઠો એમના શિક્ષણની સાથે એમને આપ્યા. છત્રપતિ શિવાજી મહારાજે પણ ગુરુ રામદાસ સ્વામી પાસેથી અનેક શિક્ષા અને કેળવણીની વાતો જીવનમાં સાકાર કરી અને એ દ્વારા પોતાનો વિકાસ, સમાજનો વિકાસ અને દેશનો વિકાસ કર્યો. તો એ જ રીતે સ્વામી વિવેકાનંદજીને ગુરુ રામકૃષ્ણ પરમહંસ મળ્યા. આવા તો અનેકવિધ ઉદાહરણો આપણા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. તો એ રીતે શિક્ષા અને કેળવણીનો સંબંધ સદીઓ જૂનો રહ્યો છે. મિત્રો, આજની આ શ્રેણીમાં આપણે આવી જ કંઈક વાતો સાંભળવાની છે અને એ વાતોનો વિષય છે આદર્શ કેળવણી અને ગાંધી વિચારો. આ વાત આપણી સમક્ષ કરવા આવી રહ્યા છે દિશા કે પારેખ. તો સાંભળીએ આ સુંદર વાતોને, આદર્શ કેળવણી અને ગાંધી વિચારો.
1: યુવા મિત્રો, ગાંધીજી, મહાત્મા ગાંધી, બાપુ, ભાગ્ય જ આ શબ્દોથી આપણે અજાણ હોઈશું, ખરું ને? આ નામને પરિચયની જરૂર નથી, છતાં થોડો ટૂંકમાં પરિચય આપું તો મોહનદાસ કરમચંદ ગાંધી 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં તેમનો જન્મ થયેલો. 1893 સાઉથ આફ્રિકા ગયા. સાઉથ આફ્રિકામાં તેમના સાથે જે બનાવ બન્યો તે આપણે સૌ જાણીએ છીએ. રંગભેદની નીતિને કારણે તેમને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા. આ ઘટનાને કારણે જ એમ કે ગાંધીની સફર શરૂ થઈ, ગાંધીથી મહાત્મા ગાંધી સુધીની. એક ઘટના એ તેમની સંપૂર્ણ જિંદગી બદલી નાખી. ગાંધીજીને મહાત્માનું બિરુદ આપનાર હતા શ્રી રવીન્દ્રનાથ ટાગોર. આપણે ખૂબ જ ટૂંકમાં ગાંધીજી વિશે માહિતી મેળવી, પરંતુ આજે અહીં આપણે મળ્યા છીએ તેમના વિચારો પર ચર્ચા કરવા. ખાસ કેળવણી આધારિત વિચારોની આજના આધુનિક યુગમાં કેટલી તાતી જરૂરિયાત છે, તેમના વિચારોની તે મુદ્દો આપણો આજનો વિષય છે. પારંપરિક અર્થમાં જોઈએ તો ગાંધીજી કોઈ શિક્ષણશાસ્ત્રી ન હતા કે તેમને લગતી કોઈ પદવી પણ તેમણે મેળવેલી ન હતી. તેમ છતાં કેળવણી અંગેના તેમના વિચારોની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે. ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોને તેના પાયાના સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવે છે. સૌપ્રથમ સમજીએ કેળવણી એટલે શું. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર લાવવા ફક્ત અક્ષર જ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તે તેમનો આરંભ પણ નથી. અક્ષર જ્ઞાન એટલે ફક્ત મનુષ્યને કેળવણી આપવાના અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષર જ્ઞાન એ સ્વતંત્રપણે કંઈ કેળવણી નથી. ગાંધીજી એવું માનતા હતા કે બાળકની કેળવણીનો આરંભ તેને કંઈક ઉપયોગી થઈ શકે તેવો હસ્તોદ્યોગ શીખવીને તેની કેળવણીનો આરંભ થાય તેને ખરી રીતે કેળવણી એટલે કે શિક્ષણ કહી શકાય. મિત્રો, શું આજની આપણી શિક્ષણ પદ્ધતિમાં આ શક્ય છે? આજની બદલાતી જતી શિક્ષણ વ્યવસ્થામાં બાળકના મન તથા આત્માનો વિકાસ સાધવો શક્ય છે? 21મી સદીનું આધુનિક શિક્ષણ માર્કશીટ અને ડિગ્રી મેળવવા સુધી સીમિત રહ્યું છે. બાળકો જ્યારે સારા નરસાનો ભેદ પાડતા શીખે અને તેની અભિરુચિનો કંઈક વિકાસ થાય પછી તેને બારાક્ષરી શીખવવી જોઈએ એવું ગાંધીજી કહેતા. ગાંધીજીનો આ ખ્યાલ આજની શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનાર છે. સાચું શિક્ષણ બાળકની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢી તેનો વિકાસ કરવાનું છે. પરંતુ આજે આપણે શું કરીએ છીએ? બાળક 2-3 વર્ષનું થાય કે આપણે નર્સરીમાં મૂકી દઈએ. 2-3 વર્ષના બાળકને કેટલી સમજ હોય, પરંતુ માતા પિતાની અપેક્ષા બાળક પાસે કેટલી હોય છે? મોટું થતાં બાળકમાં સામાન્ય સમજ, વિવેક, નમ્રતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય કે ન થાય, પરંતુ તેની માર્કશીટમાં 98% આવવા જ જોઈએ તેવી તેના માતા પિતાની અપેક્ષા હોય જ. બાળકને શેમાં રસ છે, તેને શું ગમે છે તેમાં આજના માતા પિતાને રસ નથી. આજની શિક્ષણ વ્યવસ્થા બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે ભારરૂપ બનતી જાય છે. આમાં સમાજ પણ જવાબદાર છે. જો બાળકને ઓછા માર્ક આવે તો આપણે તેને ભણવામાં નબળો સમજીએ અને પછી તેને હોશિયાર બનાવવા, સારા માર્ક્સ લાવવા એટલું દબાણ આપીએ કે ક્યારેક બાળક ભણવા પ્રત્યે સાવ નિરસ થઈ જાય અથવા ક્યારેક નાસી પાસ થઈને ન ભરવાનું પગલું ભરી બેસે. તો મિત્રો, આ કેવી શિક્ષણ વ્યવસ્થા છે જે મનુષ્યને સક્ષમ, સશક્ત બનાવવાને બદલે માનસિક રીતે નબળો બનાવે છે? સાચું શિક્ષણ બાળકની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢી તેનો વિકાસ કરવાનું છે. તેમની સ્વતંત્ર વિચાર શક્તિને પ્રોત્સાહન આપી તેનો વિકાસ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા દેશના ભવિષ્ય માટે પણ મહત્વનો સાબિત થશે. આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફક્ત ક્લાસરૂમ અને લેબોરેટરી સુધી સીમિત રહી ગઈ છે. તેમાં માનવીય અભિગમની કેળવણી નથી, સમાજ પ્રત્યેની સંવેદનશીલતા, સમજનો સંપૂર્ણ અભાવ છે. બાળકની રચનાત્મક શક્તિઓને ખીલવી શકવાની ક્ષમતા નથી. શિક્ષણનો એક ઉદ્દેશ્ય વિદ્યાર્થીને ખરા અર્થમાં મનુષ્ય બનાવવાનો છે અને જે મનુષ્ય બનશે તે મનુષ્યને લાગુ પડતા તેને શોભતા કાયદાઓ સહેજે જાણી લેશે અને તેનું પાલન પણ કરશે. અને કદાચ આ ખરા અર્થનું શિક્ષણ વ્યક્તિને અને સમાજને ખરા અર્થમાં વિકસિત કરશે, વ્યક્તિને સમાજને નકારાત્મક પાસાઓ તરફ ધકેલતો અટકાવશે. આજની આ આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં હવે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પણ પોતાનું વર્ચસ્વ બરાબર જમાવ્યું છે. ક્લાસરૂમમાં કોમ્પ્યુટરે વર્ગ શિક્ષકનું સ્થાન લીધું છે. શું કોમ્પ્યુટરે નક્કી કરી શકશે કે ક્યાં બાળકમાં કેટલી અને કેવી ક્ષમતા છે? આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ, પણ તેના નકારાત્મક પાસાઓનો વિચાર કર્યા વગર. આ કોમ્પ્યુટર યુગમાં આપણે બાળકોના હાથમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન્સ તો આપી દીધા તેને આધુનિક બનાવવા, પરંતુ આ ઉપકરણોનો કેવો અને કેટલો ઉપયોગ કરવો જોઈએ તેની સમજ આપી છે? અગેઇન, સારા નરસાની સમજ વગર આપણે બાળકના હાથમાં એવા ઉપકરણો આપ્યા જેની સાથે કેમ વર્તવું તે બાળકને ખબર જ નથી. થોડા સમય પહેલાં યુનેસ્કો દ્વારા શિક્ષણના 4 પાયા રજૂ કરવામાં આવ્યા. લર્નિંગ ટુ નો, જાણવા માટે શીખવું. લર્નિંગ ટુ ડુ, કંઈક કરવા માટે શીખવું. લર્નિંગ ટુ લાઈવ ટુગેધર, સાથે જીવતા શીખવું.

0: લર્નિંગ ટુ બી મનુષ્ય બની રહેતા શીખવું. આનું ભાષ્ય એટલે ગાંધીજીની નઈ તાલીમ. ભારત જે ગામડાનો બનેલો દેશ છે તેના વાતાવરણ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ પામેલ પદ્ધતિ એટલે નઈ તાલીમ પદ્ધતિ એમ કહી શકાય. નઈ તાલીમ પદ્ધતિમાં મનુષ્યના બંધારણમાં રહેલા ત્રણ તત્વોનો સુમેળ સાધી મનુષ્યને પૂરી કેળવણી આપવી હોય તો તેમને હાથકામના હુન્નરો મારફતે કેળવણી આપવાનો જ છે. ગાંધીજીનો આ વિચાર જીવનના દરેક અંગને સ્પર્શે છે. તેમાં અપાર સકારાત્મક શક્યતાઓ ભરેલી છે. નઈ તાલીમ પદ્ધતિ દ્વારા બુદ્ધિ, શરીર તથા આત્મા એ ત્રણેયનો વિકાસ થાય છે. અત્યારે જે શિક્ષણ પદ્ધતિઓ અસ્તિત્વમાં છે તેમાં બુદ્ધિ અને શરીરનો વિકાસ તો શક્ય છે, પરંતુ કદાચ આત્માનો વિકાસ શક્ય નથી. જે શિક્ષણમાં નૈતિક મૂલ્ય નહીં શીખવવામાં આવે તે સમાજનું ચિત્ર કેવું હશે, તેનો થોડો ઘણો સામનો આપણે સૌ કદાચ અત્યારે અનુભવી રહ્યા છીએ. આતંકવાદી પ્રવૃત્તિથી માંડી સામાન્ય જેવી ચોરી લૂંટફાટમાં શિક્ષિત લોકો સંડોવાયેલા જોવા મળે છે. આનું કારણ તપાસીએ તો શિક્ષણ તો આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થા આપે છે, પરંતુ નૈતિક મૂલ્યોનું શું? માનવીય અભિગમનું શું? સમાજ પ્રત્યેની સંવેદનશીલતાનું શું? આધુનિક શિક્ષણ પદ્ધતિના સકારાત્મક પાસાઓ હશે જ, તેથી જ આપણે આ બીબાઢાળ પ્રવૃત્તિમાં વર્ષોથી સંકળાયેલા છીએ. પરંતુ તેના નકારાત્મક પાસાઓ વધુ છે, જે આપણા વિકાસમાં, ખરા અર્થના વિકાસમાં નડી રહ્યા છે. ગાંધીજી નઈ તાલીમ વિશેના પોતાના વિચારમાં સ્પષ્ટપણે જણાવે છે કે નઈ તાલીમ પદ્ધતિમાં બુદ્ધિ, શરીર તથા આત્માના વિકાસની સાથે સાથે બુદ્ધિનું શુદ્ધિકરણ પણ થાય છે. આ શિક્ષણ પદ્ધતિ જીવનના દરેક તબક્કે લાગુ પડે છે. ખરી રીતે જોઈએ તો નઈ તાલીમ પદ્ધતિમાં ઉદ્યોગ, તંદુરસ્તી, ભણતર અને કળાનું મિશ્રણ છે. નઈ તાલીમની દ્રષ્ટિમાં ઉદ્યોગ અથવા ઉદ્યમ, ભણતર, સ્વાસ્થ્ય અને કળા એક વિભાગ નથી, પરંતુ બધું સાથે મળીને માણસને પૂર્ણ રીતે ખીલવા માટે એક સક્ષમ પદ્ધતિ, એક સક્ષમ વિચાર છે, જે ગાંધીજી દ્વારા આપણને મળેલ અમૂલ્ય ભેટ છે. આ સમગ્ર ચર્ચાને જો ફક્ત ત્રણ વાક્યોમાં રજૂ કરીએ તો નઈ તાલીમ એટલે એજ્યુકેશન ફોર લાઈફ, એજ્યુકેશન થ્રુ લાઈફ એન્ડ એજ્યુકેશન થ્રુ આઉટ લાઈફ.
1: તો દોસ્તો, આ હતા દિશા કે પારેખ, કે જેઓએ આપણને આદર્શ કેળવણી અને ગાંધી વિચારો પરની ઝીણવટભરી સરસ મજાની વાતો કરી. આશા રાખું છું તમને આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો હશે, ખૂબ જ સારી રીતે માણ્યો હશે. તો ચાલો દોસ્તો, આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન. ફિલ્મ છે વીર સાવરકર, ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અનુ મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત.
2: Dhin, Dhanadhin, Dhanadhin, Dhanadhin, Dhanadhin.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज़ पर आकाशवाणी आ राजकोट केन्द्र है। श्रोता मित्रों सांजना 7 થવા જઈ રહ્યા છે। बस थोड़ी ज्वर में दिल्ली केन्द्र थी हिंदी में समाचार अपाशे।
1: आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र है। रजू करिए गैरफिल्मी गीतों।
2: સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મહેશ સોલંકીની આ રચના આમી કોટેચાના સ્વરમાં।

0: ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઈવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: શ્રોતા મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.
4: સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
5: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
4: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: This is Akashvani. In the special series 12 years of the Modi government, now we bring you an exclusive interview with Bharat Kheda, Secretary, Ministry of Micro, Small and Medium Enterprises, on major reforms and initiatives for the growth and empowerment of MSMEs. Interviewer is Arjun J. Chaudhary.
7: વિશેષ શૃંખલા મોદી સરકાર કે 12 સાલ કે અંતર્ગત આ સુનિયે સૂક્ષ્મ, લઘુ ઓર મધ્યમ ઉદ્યોગો કે વિકાસ કે લિયે પ્રમુખ નીતિગત સુધારો ઓર પહેલો પર સૂક્ષ્મ, લઘુ ઓર મધ્યમ ઉદ્યમ મંત્રાલય કે સચિવ ભરત ખેડા કે સાથ વિશેષ સાક્ષાત્કાર કર રહે હૈ અર્જુનજી ચૌધરી.
8: A warm welcome to our listeners on Akashvani, and today we're joined by Shri Bharat Kheda, who is the secretary at the Ministry of Micro, Small and Medium Enterprises, and we will be discussing about the major reforms and initiatives in the growth and empowerment of MSMEs. Bharat Kheda ji, a warm welcome to you on this podcast.
9: It's a matter of pleasure to be here with you today.
8: And the reason why we are having this special discussion on MSMEs is the growth of the number of the entities that are in business right now, entrepreneurship, the employment that all of this has brought in, and really the contribution to the gross domestic product of the economy as well. But we'll try and simplify it for the benefit of our listeners on Akashvani. Bharat Kheda ji, agar hum isko saral tarike se dekhe to entrepreneurship ka role kya raha hai MSMEs mein?
9: देखिए, MSMEs में सबसे इम्पॉर्टेंट अगर कोई चीज़ है तो वो है इनोवेशन. और मैं ये समझता हूँ एंटरप्रेन्योरशिप डेवलप

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वांचे छे। मुख्य समाचार। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો। પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ। ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત। જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું, વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ માળખાગત પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતની કુલ 250 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશની ગ્રીન એનર્જી હિસ્સાનો 5મો ભાગ છે।
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है। और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की है, उसका कितना बड़ा महत्व है। 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं।
0: શ્રી મોદીએ ગુજરાત સૌર ઉર્જાથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા તરફ વળવામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે, જે ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા જરૂરી છે તેમ પણ જણાવ્યું।

0: दुनिया अब हरित युग की तरफ, ग्रीन फ्यूचर की तरफ बहुत ही सावधान हो चुकी है। भारत भी ग्रीन ग्रोथ पर बहुत अधिक काम कर रहा है और इसमें भी गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में अलग गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था।
1: दरमियान प्रधानमंत्री आधुनिक कनेक्टिविटी ने छेवाड़ाना विस्तार सुधी लई जवानी सरकारनी टोचनी प्राथमिकता पर पण भार आप्यो। શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુરા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ બીએસએફના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીએપીએફના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું, વર્ષ 2019 સીએપીએફના કર્મચારીઓએ અંદાજે 6 કરોડથી વધુ રોપા વાવ્યા છે।
2: 2019 से लेकर आज तक हमारे सभी सीएपीएफ में जवानों ने लगभग 6,40,00,000 वृक्षों को लगाने का काम किया। इस साल हम 40,00,000 से 60,00,000 वृक्ष लगाने वाले हैं और अगले साल हम सबका एक सामूहिक संकल्प बनने वाला है कि अगले साल एक ही वर्ष में सीएपीएफ के जवान 2 करोड़ से ज्यादा वृक्षों का लगाने का काम करेंगे और पर्यावरण की और देश की सेवा करेंगे।
1: સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાંકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો। આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાંકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણ દર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો। બેંકે આ નાણાંકીય વર્ષ માટે કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી વૃદ્ધિનું અનુમાન પહેલાના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે। બેંકે આ વર્ષ માટે સીપીઆઈ ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો। રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી। તેમણે આ વિમાનના ભારતમાં સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે। સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સમાચાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે। તેમણે કહ્યું, રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાને યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી। તેમણે કહ્યું, હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે। વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સામુદ્ર ધુનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું। તેમણે કહ્યું, આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો। શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઊર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે। ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું। જાપાનના કાકામી ગહારામાં એશિયા કપ પુરુષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1 થી હરાવ્યું હતું. આવતીકાલે

0: કાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે, જ્યારે આ જ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નોર્વે ચેસના 9મા રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર અડધા પોઈન્ટ પાછળ છે. વેસ્લીએ ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઈ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રી વિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે આ શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું, કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર કલ્યાણજી કોથુલકરના સ્વરમાં આ ભજન.

0: શ્રોતા મિત્રો, હવે સાંભળશો પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત એકલું 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે. તેમણે ઉમેર્યું, સૌર ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વના 5 દેશોમાંનું એક છે.
2: સૌર ઉર્જા કે ઉત્પાદન મેં ગુજરાતે પ્રશંસનીય કામ કિયા હૈ ઓર અબ જબ દેશ ગ્રીન હાઇડ્રોજન ઓર ગ્રીન અમોનિયા જૈસે ક્ષેત્રોમાં કામ કર રહા હૈ તો ઇસમેં ભી ગુજરાત કા રોલ બહોત બડા હોને વાલા હૈ. 12 વર્ષ પહેલે ભારત મેં સૌર ઉર્જા કા ઉત્પાદન નામ માત્ર કા થા. આજ હમ દુનિયા કે ટોપ 5 દેશો મેં સે એક હૈ.
1: શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભે જ સરકારમાં આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ બનાવ્યો હતો. આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.
2: ગુજરાતને વર્ષો પહેલે હી તેજ કદમ ઉઠાને શરૂ કર દીએ થે. ગુજરાત રાજ્ય હૈ જિસને ઇસ શતાબ્દી કે પ્રારંભ મેં હી સરકાર મેં ક્લાઇમેટ ચેન્જ કા એક અલગ ડિપાર્ટમેન્ટ બનાયા થા. એવી એસી વ્યવસ્થા બનાને વાલા ગુજરાત દેશ કા પહેલા રાજ્ય થા.
1: પ્રધાનમંત્રીએ વેસ્ટ ટુ વેલ્થ પહેલની પણ પ્રશંસા કરી, જે છેલ્લા 12 વર્ષોમાં એક જન આંદોલનમાં ફેરવાઈ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના માનવી સુધી લઈ જવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અગાઉ પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી. તેઓ થોડીવારમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. લોકભવન કર્મચારી

0: સાહત નજીક 5,000 જેટલા રોપાઓના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો. વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પેડ માં કે નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરાયું છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી ઝડપાયેલા આ શખ્સોએ વોલેટ ઓપન કરી અલગ અલગ લેયરમાં 5,000 USDT એટલે કે ભારતીય મૂલ્ય અનુસાર 4,75,000થી વધુ રૂપિયા મેળવી ગેરકાયદેસર ફંડિંગ કર્યું હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
1: જે હાદીરજા સબીર અલી સરાની છે એ એમના પિતાનું KYC નો યુઝ કરી એ પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને ફાધરની KYC ડિટેલનો ઉપયોગ કરી બાયનાન્સ વોલેટ દ્વારા બંનેએ મળીને ઓફેક એન્ટિટી અનસુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે એમાં 5,000 USDT ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે. આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.
0: ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 17 સિંહો પૈકી 12 સિંહ સંપૂર્ણ અસ્વસ્થ જણાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું બાકીના 5 સિંહો પણ સ્વસ્થ છે અને તેમને પણ ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
2: આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસો જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જે 5 સિંહો છે હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી.
0: બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજે જામનગરની મુલાકાતે છે. તેમણે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અરૂણકુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદર જિલ્લાના ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવાનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખાનગી શાળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડાંગ જિલ્લામાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વન તથા કુદરતી સ્ત્રોતોનું જતન સમર્થન કરવાની હાકલ કરી. બનાસકાંઠામાં અંબાજી ખાતે નિર્માણાધીન બોટનિકલ ગાર્ડનમાં 51 શક્તિપીઠોની પ્રેરણાથી પસંદ કરાયેલા 51 પવિત્ર ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રત્યેક નવા બનતા બાંધકામોની સાથે નિશ્ચિત સંખ્યામાં વૃક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી.
3: મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ અને માત્ર જંગલ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ અને જેથી કરીને પંખીઓ આવે બાળકો એને સમજે.
0: આ ઉપરાંત ખેડા, નવસારી, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલ MSN ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વિસિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 જેટલા મજૂરોને ઇજા થઈ હતી. તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી. કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી હતી તે સમગ્ર મામલે FSLની મદદથી તપાસ કરવામાં આવશે તેમ ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું.
4: બ્લાસ્ટ પછી અહીંયા આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સ ની સ્ટોરેજ હતી ત્યાં પણ આગ લાગી ગઈ. અહીંયા કામ કરતા કુલ 3 લોકોને ઈજા થઈ છે, જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2 ની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું શું પ્રિકોશન્સ લેવાનું હતું અને શું નેગ્લિજન્સ?

0: થઈ છે બાબતે એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
1: રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા એ કે દાસના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
2: 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, विंड स्पीड जो रहेगा 40-50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक.
1: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ટીપી સ્કીમ નંબરના ફાઇનલ પ્લોટ નંબર 268માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન 19 રહેણાંક અને 10 વ્યવસાયિક મળી કુલ 29 અનધિકૃત દબાણો હટાવી જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત અદ્યતન જિલ્લા ન્યાય મંદિરનું આજે લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સંકુલમાં એક સાથે 18 અદાલત કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.